나간디니 그만 겟니 동로하 은원루와 안나하 나 나간디니 사와 낭코 우야타하 제 보니 비티고 낭코 자나 빙하쯤 나 우니 비티고 자하마 은원 만디스나하 나 제 미치코 앙 박사 동치나니 앙나 은하 우완 우와 보니 비티코 앙노 나하 은원 앙아 자하 은원 지해바 이솔 미치코 은하 나 마이크 다칼조 미체 끝나하 집부 앙코 도나파하 은원 앙아 자하 은원 지허바 이솔 집부코 은나하 나 야코 다카하니그만 플락 질라니랑 아루 플락 마트룸랑고나 바띠 나오 사우낭바켄 나 가박치 리겐 아루 장기타 드벳 아드무코 차겐 아루 앙아 낭몽 아루 미책몽 아루 낭니 마총몽 아루 미책니 마총몽 부불 옹그르카켄 आर उनोन वा नग्निस कुकु मताकेन आर उन्हा उनी चापाकु चापाकी तकु मताकेन आ वा वा मिचकु नहा अंगा नग्नी अनु क्यानी दुख रंकु नमेन बगाकेन ना सकनाई ती बगेन आर नग्नी सस्का सिग बोधुंगेन आर वा नग्नी कुसकु फामों दकेन आर वा मंदिकु नहा जे बोलनी बितिकु अंगा ना दुखो Chanabi any Bingahasim, Na Jitami Kataku Knai, Wa Pitiku Chahanigman, Nangna A Marang Nangaha, Na Jangi Tanganga Bet, Duke Matni Ao Nikos again, Aruwa Nangna, Bushu Aru Bushu Chagabaho, Chatken, Aru Na Abonis Ham Coach again, Na Aad Jaskar, Mkangchi Granchi Chanikos again, Maina Ununiko Nangko Aha, Na Ademu Aru Ademuan again. Daudi and Ting Adam Havani Sasuni Kataran Hukner Namanha and Timi Black Golfran Hukner and Naskamba and Ting and Tingi Katonko Maikai and Shanjak Shandaki Golfran Hukner and Namangan when Igman get Munsaku and Ting Knaira Tingamu.